0: 아니마리나의 라이프 인슈어랜스 쿨의 라디오
1: समुदायका लागि समुदायको आवाज रेडियो धादिङ 106 मेगाहर्ज